લોરમી ગ્રામ ચેચેડીલે કમલકાંત મરાવી, પ્રમિલા નેહા પુષ્પરાજ ઋષભ મરાવી, ગ્રામ પીપરલોડ સરગાંવલેહે દીપેશ વર્મા, પૂનમ જ્યોતિ શિવાંશ વર્મા, સોંગા મગરલોડલે ફનેશકુમાર ચંદન, સાવિત્રી દેવી મોહિતકુમાર દેવી કરાની ચંદન, ગ્રામ ભાનપુરી મુસરાલે આત્મારામ યાદવ, સુખદેવ હોમેશ્વર મનેશ્વર લાક્ષી ઔ તુલસી યાદવ, ગ્રામ ગેંદાટોલા જિલ્લા રાજનાંદગાંવલે બીરેન્દ્રકુમાર ગુપ્તા, અંજલિ યોગિતા ગજેન્દ્ર ગુપ્તા, હારમો ભોરમદેવલે જીવનલાલ સાહુ, રાજભાઈ લોકનાથ વેદિકા સાહુ, રોહાસીલે ડગેસર સાહુ, ઘનશ્યામ ગૌરવ નૂતન સાહુ, આવરા ડબરીલે શ્યામલાલ મોંગરા, કેસરી પ્રીતિ સંગીતા સાહુ, ગ્રામ બઠેના પાટણ દુર્ગ લેહે બલકરણ વર્મા, અંજની જ્યોતિ સુજાન ઔ મુરલી વર્મા, ગ્રામ દેહાન બાંધા બજાર રાજનાંદગાંવલે હરિઓમ સાહુ, રેવારામ રાનુ સરસ્વતી સાહુ, હટોદ બજાર લાહોદલે કમલનાથ પટેલ, રાકેશકુમાર સમીર ઔ રાજકુમારી પટેલ, ઔ પલારીલે નીતેશકુમાર દુર્ગાપ્રસાદ, લખનલાલ પૂનારામ ઔ કૃષ્ણા દેવાંગન, આપ સબ સુનના ચાહત હો વિદુષી મમતા ચંદ્રાકર ઔ કુલેશ્વર તામ્રકાર કે ગાય યે ગીતલા.

0: ગ્રામ કોયલારી કવર્ધા લેહે અઘનિયા ચંદ્રાકર કાત્યાયની અવભાવ્યા ચંદ્રાકર ગ્રામ સહેહા માલગીલે સુખનંદન ચંદ્રવંશી શિવરાની આકાશચંદ્ર અપ્રતિભા ચંદ્રવંશી હસ્તા નંબર દોલે લક્ષ્મી સાહુ ગીતાંજલિ આકાંક્ષા સાહુ ગ્રામ બોગાટોલા મોહલા માનપુર લેહે માલિકરામ સવિતા દેવી સિન્હા તારામતી મુનિંદ કુમાર સિન્હા ગ્રામ નેવઈ ઉતૈલે વિક્કી દેવાંગન ઉર્વશી જતીન જયંત કુનિકા દેવાંગન મહાસમુદલે ભીષ્મદાસ માનિકપુરી નર્મદા માનિકપુરી અઉ લક્ષ દીપક દાસ કોડાપાર અભનપુર લેહે નારાયણ સેન પંકજકુમાર સેન ડબરાપારા સોંગા મગરલોટલે કોમલ તોષણ વિનાયક સેન ગ્રામ નાગરકોહરા રાજનાંદગાંવલે ઝગ્ગર રામ સાહુ જામુનદેવી સમીક્ષા અઉ આરાધ્યા સાહુ યહી લેહે પ્રેમ પૂજા દુષ્યંત અઉ પ્રાંજલ સાહુ ગ્રામ પથરિયા ધમધાલે શેષનારાયણ અઉ પિન્ટુ સાહુ ગ્રામ મણોદા જાલપાંધાલે પારખદાસ સાહુ કિરણ સાહુ અઉ ગ્રામ સલોની ઘુમકાલે દેવચરણ અઉ હેમા સાહુ આપ સબ સુનના ચાહત હો ગજાનંદ તિવારી અઉ સાથી મન કે ગાય યે ગીત
1: ये सांस हमें गिनती के भैया ये सांस हमें गिनती के दिन कैसे

ઈશગીરી ગોસ્વામી, શ્રી અંશગીરી ગોસ્વામી, ગ્રામ બઠેના પાટણલે અંજલી અઉ જ્યોતિ વર્મા, સોંગા મગરલોડલે ફનેશકુમાર ચંદન, સાવિત્રી દેવી ચંદન, પાટણ અમલેશ્વરલે રેયાંશ ઠાકુર, ગુડિયા સુરજ અઉ જ્યોતિ ઠાકુર, અઉ મહાદેવ ઘાટ અમલેશ્વરલે હે મિથલેશ ઠાકુર, તારણી ઠાકુર, ડોમન અઉ સુમન ઠાકુર. તો લેવા સુનાવ અપન પસંદમાં યે ગીતલા.